હોય, નિત્રોપે દર્શક હોય, મન વિકસે સાધ ચરણ તોય, ભક્ત જનાકે મન તન રંગ બિરલા કહુ પાવે સંગય, એક વસ્ત દીજે કર્મ હૈ આ ગુરપ્રસાદ, નામ જપ લૈ આ તાકી ઉપમા કહી ન જાય, નાનક રહે આ સર્વ સમાય, પ્રભ બખશાંત દીન દયાલ, ભક્ત બશલ સદા કૃપાલ, અનાથ નાથ ગોબિંદ ગોપાલ, સર્વ કટા કર્ત પ્રતપાલ, આદપુર કારણ કરતાર, ભક્ત જના કહે પ્રાણ આધાર, જો જો જપે સોહે પુનીત, ભક્ત ભાઈ લાવે મન હિત, હમ નિર્ગુણિયા નીચ અજાન, નાનક તુમરી શરણ પુરખ ભગવાન, સર્વ વૈકુંઠ મુક્ત મોગ પાય, એક નિમક હર કે ગુણ ગાય, અનક રાજ ભોગ બડિયાઈ, હર કે નામ કી કથા મન પાઈ, બહ ભોજન કા પર સંગીત, રસના જપતી હર હર નીત, ભલી સો કરણી શોભા ધનવંત, હૃદય વસૈ પૂર્ણ ગુરમંત, સાધ સંગ પ્રભ દેહુ નિવાસ, સર્વ સુખ નાનક પરગાસ લોકાય.